આપને રચ્યો નાઓ, દોઈ કુદરત સાજી કરા સંડી તું ચાઓ, દાતા કરતા આપ તું દુસ દેવે કરે પસાઓ, તું જાણી સબસે દેલે સે જિંદ કવાઓ, કર્યા સંડી તું ચાઓ, કર્યા સંડી તું ચાઓ.